0: 现在就是你直接谈的，那你能直接都修呀？要么的，修图嘛，对吧？就是 QQ 直接，就是轻轻松的去录了。他把都你要听上，听到了还是说什么？开始过了大，这些拆迁员呢，拆迁不落实了吧？你听到的不过怕做第四个那是，你还是没怕的，讲了的，吃了的，吃了吧？你偏多吃我的，那让就吃对咱把当的，这嘛家家没吃不吃，要装着吃吃。
1: Nam gyo nga zo lopro nabba zo gyun denga sowa na la bedeb si du yi neri, rangjo chi nan du yi neri. Tsen denga shu dan zi shu goba dini, haja nga kye chenpo chi yinbe. Nye sham la lopro nabba zo la genyo la kyabye dar shinbe. Sung cheba jik shebe shu dan di, sama se she shu choga ji. Kongze shu be shu dan ti meng shi ni, ngoy la, su sama chong chong che shu goba tang. Tine, sung cheba jik shu ya ga sung dige kagare shu na, 당고 미네 테파자라로 테즈캉 수군에 쪽제파자라로 무줌직 티네 간주 뉴구심두 주구제다 뉴구파자라라 쳔캉고바 로브로 넘버소 공세 제세 슈베 슈단디 윤쟁거 초와낭라 페조다야 마님나로낭
2: 데켈라 튀규 보고기다 미리아다 nukyo mekyo tangtang yinkyo jide cha xabi na chilo riya chidu zima gila dan ya disung gita nyekwa mekshin de buko taana ya wana ya mna matab che chilo chini ya wana
0: buko che che tanda kira nyal suya ki tanda disyo ra ngudu gudinde ki sabra la me na da xamurangyo na xamurangyo che da sed nime sed gagarwa bima do buko mekshin na ku gyungyo ma re
2: sindo
0: tensa ka ji uyungon bu gag yu ji ji gag fang langwa sirwa
2: dhe
0: sige dele unay ran shiwo 누부디 유메다 먼저 싱마르와 안딜레 소소랑 젠도 시제치네 가르치네 야고 왔다 가르디야나디 간주문 좀 마이케니 예그리
2: 네세게라 네세게라 터제나 딱게라 리젠기 팔이야 당은주 군주 부헌조야 미기다 니야 초하시 주요스 게라게 챌린지 나로나
0: 러스
3: 밍나나 루에 미키티 잡디 예삽 칸다 쳔고와
0: 다한테 그 소야디 다 근데 더 망쳐지래. 다한테 미나로야 멕시데 리카셔요리.
2: 걔가
0: 이게 무슨 인생인지 쓰르바. 다 보고로 진짜 다다 볼게 되네리야. 칠로주도 답도메 되잖아. 좀 이베 멕시 먹게 봐. 멕시 로야 스동아. 다 대 리카르야레스 돈 차고 다니면 무슨 칸이요리. 딜로야데.
2: 아
0: 근데 좀 더지 카르스나. 로지 팀어지레 지모얀데. 님 파스 돈.
2: 네세.
0: 아이요 파스데 다와르츠지야. 둔다르지야 조파스라 근데 레포터
2: 니므리
0: 어 니므리 드릴로 건다 유지한데 아디엔드 좀 봤다 대 장자 습소 쉬지 마체 하바도 로바야다 다와바야다 습소 마체 쇼가야로 건다 마 둔드 좀 봐 추디 장마지나 로그레 니나 안에 콘조 메시드 뉴딜러 비기리 주구스므 정구메야 봐 라가 주고야 안 로드 좀 봐 미야 갸고 하던데 멍구여레 건다 마 둔 사수는 인지 민지 tenginye shubya nangshigi diwa rwa mi sui mikju sada rungun laye di inji minji loo re karasa nima nyinga pigi gana gupje dewa rwa mikju nago de da dokto shana mikju nago de u dama doyo sochi rwa owa di lakwa do nganzo pyo la yina di gyu rungu shira loo na mikju gana samla chakso sirabi ge yungu re darje de rwa da di yakshue cho na nganzo amji ungo na siya nana tui tui loo masi ma loo sigo re buku kaji sida di loo da mi mar kya chero chwe ma ju tengi nga nganzo yuwa mi loo chwe ma ju sugu kamenda ma chwe nye yina sida mar kya chaso yinji minji nyinga jaya ming ming loo re an di yakshue cho na da gyu rungu loo gyo ma re
2: ayan
0: buku naza jiga yo re mikri na kode su bumbu cha nye sho re yuan dui jo mo sa de di chako di yinji minji loo re mālūn tī tūyā nīng guā rūpā tī ām jī trīk jē kīrān lū gu sāng chākū tī lū jē yā bumbū chā yīng gyō tī mā tūks lēp lē jē jē mā tī guān tū sū rī wān tī rī chī tāng tī rīk chā mīn chā tā tūn zē tī khā sū rī
2: nā gā tā mā rī
0: tā cū shī chā mīn chā lū nā yā tī tā nīng jī mū yā yā lū mī lū tū wā tā tī nyā tī yā nī tā rī tsā rī sā tū tū rī rī mā tō kio nī lū gyō mā rī
2: tī
0: nā dzē gyū khā rī nā shīng mā rī wā tā mī khuñ chū lē gā chī tū lū gu nī khā chī tū wā
2: ān
0: zōng tā pshī yō mā rī wā tī mā tō tā yā xu yō chū nā tī shirā lū gyō mā rī
2: lē sē kā lā tā chē nā
4: tī rīng kī lē zhēn tī lā yā mō wī wū glām chē shāng tōng wī rīn chōng lō bū yē yuān kī sāng lā dēk bā xē bā tī lō bī yīn dā